કાર્યક્રમ ખેતીવાડી હમરવારા હંગ્રભાઈ બુનને આપની બુન અંજલીનું રામ રામ. કિસાન ભાઈ બુન આપ હમરી રહ્યો આપણું સામુદાયિક રેડિયો વાકર રેડિયો 90.8 FM માતે ને આપ સપનું ગણિમાન સ્વાગત કરો હો અમારે આજની કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈ બુનો અમે અમારા ટાઈમ માટે હાજર થઈ સહ કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક ના વિષયને હાથે. તો ભાઈ બુનો આજે અમારી કાર્યક્રમમાં આપતે કી વાતચીતનો વિષય હૈ કે બારિશના મોસમ મેં આપણે ફસલની દેખભાલ હરતે કરો આનું હું મહત્વ હૈ ને કઈ કઈ વાતોનું આપણાને ધ્યાન રાખવાની જરૂરત હૈ. તો આના વિષય માટે અમારી આપતે કી ઘણા કાની વાતો થાયંગા પણ કાર્યક્રમ શરૂ કરા એને પહેલા આપણે હમરાવી દઉં ગીત મોરે કરા આપણી વાતે. તો ભાઈ બોનો આપ સાંભળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

बहन बुनो गीत तो आए शुपुरुन और गीत बात एक वगत फेरी आप सबनु घणेमान स्वागत करो हूँ हमारे आज से कार्यक्रम खेतीवाड़ी में। જેમ કે ભાઈ બોનો ગીત કે પહેલા આપણે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હોં કે આપણે બારિશના મોસમ મેં ફસલની દેખભાલ હરતે કરો ને આનું હું મહત્વ હે તો આના વિશે માતે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ તકી જોડી રહી માંગીલાલજી તો સૌથી પહેલા

ભાઈન બુનો અણસ્કી થાતે અમે કાર્યક્રમ ખેતીવાડી થી પડ સુટ આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આલી શકો અમારા અણા પતા મતે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી પલ્લે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: સેહત નું રાજ હું હે બોન, અસલ આદત ને સહી ખુરાક હે બોન. જિંદગી પરબાત ની શરૂઆત પાણી થકી કરવું, થોડું સુ વ્યાયામ ને તાત કાઢી ને જીવન જીવવું, ફળ સબ્જી રોજે ખા બીમારી ને દૂર ભગાવવું, જંક ફૂડ થકી દૂર રહ, નીંદર પૂરી લ ને ખુશ રહ.
2: હોવે સેહત હે અસલી ધન આપણું, આ જીવન નો સહારો હે. આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા.
1: હોવે સ્વસ્થ રહો, ખુશ રહો, કેમ કી આ છે સેહત નું અસલી રાજ.
0: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગ રેડિયો 90.8 FM.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

ભાઈઓનું બનો, આ તો હતી અમારી આજની સભા. અમે આશા કરા કે આજની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમ ગીત સંગીત આપને પસંદ આવ્યા હોંગા. આપને અમારા આજના કાર્યક્રમ કેવા લાગ્યા એને બદલે આપ અમને રાય સુઝાવ આપી શકો અમારે અણા પતા માટે. અમારું પતું હે વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 3270001. અજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે અણા ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9460051234. તો ભાઈઓનું બોનો, આ તો હતી અમારી આજની સભા. બીજી સભામાં ફેરી મુલાકાત થાગા તારુદી આપની સાથી અંજલિનું રામ રામ.

स्वागत करूं हूं हमारी आज ની હાજરીની સભામાં આપ સભાંરી રહ્યો આપણો સમુદાય રેડિયો વાગ રેડિયો 98.8 FM માટે હું આપને હાથે આપની બુનંજલી પારેશ્વર ને આશીર્વાદ ગુરુવાર ની તારીખ 6 અગસ્ત 2026 નો દાડો હે નાઇન મોનો મે દેખી રહ્યો કે આપણે સ્ટુડિયો ની ઘડી મે હાજરી પાસ વાગી કે હી તવે આપણે શરૂઆત કરો હાજરીની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમો ની સંક્ષિપ્ત રૂપરેખા ઠીક 5:30 પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ની કશિશ પારેશ્વર ની હાથે એની કડી મેં બીજા કાર્યક્રમ ની શરૂઆત થાય જેને કઈ બાળકનું બાળપણ એટલે કાર્યક્રમ સચ્ચા બચપન આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 6 વાગે પ્રસ્તુત કરતા કશિશ પારેશ્વર ને આપની બોન અંજલિ પારેશ્વર ની હાથે એની કડી માં આપણે આગળ બઢંગા આપણે કિસાન ભાઈ બહેનો થકી જોડ કાર્યક્રમ ખેતીવાડી આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 6:30 માટે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ની આપની બોન અંજલિ પારેશ્વર ની હાથે એની કડી માં આપણે આગળ બઢંગા આપણે અધિકાર કાનૂન નિયમ થકી જોડ કાર્યક્રમ સચ્ચા સ્વરાજ આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 7 વાગે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ની આપની બોન અંજલિ પારેશ્વર ની હાથે ફિલ્મ સંગીત જેમાં આપ હમરોગા ફિલ્મી ગીતો નો નવો નજરનો કીર્તન સંક્ષિપ્ત રૂપરેખા હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા ને આસ્થા થકી જોડો કાર્યક્રમ આરાધના થકી

0: બહેન બનુ ગીત તો આયશું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણે મન સ્વાગત કરો હો અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે ભાઈન બોનો ગીત કે પહેલા આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હોં કે આપણે બારિશના મોસમ મેં ફસલની દેખભાલ હરતે કરો અને આનું હું મહત્વ હે તો એના વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ તકી જોડી રહી માંગીલાલજી તો સબથી કે પહેલા આપણે હામરી લણની વાત અને મોરે કર આપણી વાતે સર નમસ્કાર
1: નમસ્કાર જી
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાઘ રેડિયો પરિવાર મેં
1: જી ધન્યવાદ
0: સર જૈસા કે આજ આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે જોડ રહે હૈ ઓર આજ હમારી કાર્યક્રમ મેં આપસે બાતચીત કા વિષય હૈ કે બારિશ કે મોસમ મેં ફસલો કી વિશેષ દેખભાલ હમ કૈસે કરે
1: જી તો દેખિયે બહોત અચ્છા વિષય હૈ અભી વર્તમાન મેં હમારે યહાં બારિશ ભી હો રહી હૈ ઓર હમારે જો ફસલે હૈ વો ભી હમારે ખેતો મેં ખડી હૈ તો ઇસ દોરાન ક્યા હૈ કે હમે ધ્યાન રખને કી જરૂરત હોતી હૈ કે કિસ તરહ સે ઉસકી દેખભાલ કરે
0: બિલકુલ
1: ઓર કઈ એસી ચીજે હોતી હૈ જિનકો દેખના બહોત જરૂરી હોતા હૈ તો દેખે જો બારિશ કા મોસમ હૈ વો ખેતી કે લિયે એક તો વરદાન હૈ
0: ક્યોંકિ
1: ઇસ મોસમ મેં બહોત સારી ફસલે હમ અલગ અલગ પ્રકાર કી ફસલે જો બુઆઈ કરતે હૈ ખેતો મેં ઇસકે સાથ હી ક્યા હોતા હૈ કે ઇસ દોરાન ક્યા હૈ કે જૈસે કીટો કા પ્રકોપ જલ ભરાવ ઓર રોગ લગ જાતે હૈ તો બહુ સારા પ્રકોપ ભી ઇનકા બઢ જાતા હૈ
0: બિલકુલ
1: તો યહાં પે હમારે જો કિસાન ભાઈ હૈ ઉનકે લિયે યહી સાવધાની હૈ કે વો અચ્છે સે ઉસકી દેખભાલ કરે
0: બિલકુલ
1: જૈસે અગર હમ બાત કરતે બારિશ કા જૈસે મોસમ આતા હૈ તો બહોત સારી જો ખેતી કે લિયે ચુનૌતિયાં પૈદા હો જાતી હૈ જિસમે મુખ્ય રૂપ સે હમ દેખતે હૈ કે ખેત મેં પાની ભર જાના પૌધો કી જડ સડને લગના તના હૈ વો ગલને લગતા હૈ પત્તિયો પર રોગ લગતા હૈ કીટ જો હૈ વો તેજી સે બઢતે હૈ
0: જી જી
1: ઇસકે સાથ હી ખરપતવાર ભી અત્યધિક હોતા હૈ મિટ્ટી કા કટાવ ઓર ઇસકે સાથ પૌધો કે જો ગિરના હોતા હૈ ક્યોંકિ ઉનકી પાની ભર જાતા જડો મેં તો વો ગિરને ભી લગતે હૈ
0: જી જી
1: ઓર ઇસકે સાથ મેં ક્યા હોતા હૈ સબસે બડા નુકસાન યે હોતા હૈ કે જો પોષક તત્વ હૈ વો બહે જાતે હૈ
0: બિલકુલ
1: તો યે ચીજે હૈ હમકો દેખને કો મિલતી હૈ હમારી ખેતીબાડી મેં
0: જી હા સર આપને સહી કહા જૈસા કે આપ હમે બતા રહે હૈ કે કિસ તરીકે સે બારિશ કે મોસમ મેં કુછ મહત્વપૂર્ણ સમસ્યાએં હૈ જો હમારે કિસાન ભાઈ બહેનો કો દેખને કો મિલતી હૈ તો જૈસા કે આપને હમે બતાયા થા કે ખેત મેં પાણી ભર જાતા હૈ તો ખેત મેં જલ નિકાસી કી ઉચિત વ્યવસ્થા કરકે કિસ તરીકે સે વો ઇસ સમસ્યા સે બચ સકતે હૈં
1: દેખે જબ હમ ખેતીબાડી કરતે હૈ તો હમે હમારે દિમાગ મેં એક પ્લાન હોના ચાહીએ કે જિસ ભી ખેત મેં હમારે પાણી ભરતા હૈ તો ઉસકી નિકાસી કહાં સે હોગી
0: બિલકુલ
1: વો પહેલે સે હમે સુનિશ્ચિત કરના હોતા હૈ તો ઇસમે ક્યા હોતા હૈ કે અગર જો નાલિયાં જૈસે હમ બના દેતે હૈ કચ્ચી નાલિયાં વો બનાની ચાહીએ તાકી વો પાણી જો હૈ વો દૂસરી દિશા સે નિકલ જાય ઓર કટાવ જૈસી સમસ્યાએં પૈદા નહીં હોગી
0: જી જી
1: ઇસકે સાથ હી હૈ જો પાણી કો નિયંત્રણ કરને કે લિયે જો મેડે હૈ વો મજબૂત કરની ચાહીએ ઓર જ્યાં પાણી અધિક રૂકતા હૈ વહાં જો હૈ છોટી નાલિયાં બનાની ચાહીએ
0: બિલકુલ
1: તાકી વો ધીરે ધીરે પાણી વહાં સે નિકલ જાય ઇસકે સાથ મેં જૈસે સબ્જી હૈ દાલે હૈ યા જો ભી આપને લગા રખા હૈ તો વહાં પે ક્યા ક્યારિયાં હોની ચાહીએ ક્યોંકિ ચારો તરફ જો ક્યારી કે દીવાર હોતી હૈ ઉસસે વો પાણી રુક જાતા હૈ ઓર દૂસરા અગર જ્યાદા હો તો જિસ તરફ પાણી કા કટાવ ના હો ઉસ તરફ સે ઉસ પાણી કો નિકાલે તો યહાં પે ક્યા હોતા હૈ કે અગર ઇસ તરહ સે આપ ઉસકી નિકાસી પ્રોપર કરતે હો તો જો પૌધે હૈ ઉનકી જડો કો હવા મિલતી હૈ પૌધે પીલે નહીં પડતે હૈ
0: બિલકુલ
1: જો સડન હોતી હૈ વો નહીં હોતી હૈ
0: જી હાં
1: ક્યોંકિ આપને પાણી કી નિકાસી ઉચિત કર રખી હૈ ઇસલિયે તો યે હમે ધ્યાન રખને કી જરૂરત હૈ તો ઇસ તરહ હમ ઇસકી વ્યવસ્થા કર સકતે હૈ
0: બિલકુલ સર આપને સહી કહા ઓર ઇસી કે સાથ ઇસ સમય પૌધો કી નિયમિત નિગરાની હમારે કિસાન ભાઈ બહેનો કો કૈસે કરની હૈ સાથ હી ખરપતવાર નિયંત્રણ કી આવશ્યકતા ક્યું હૈ
1: દેખિયે દોનો ચીજે હૈ કી નિગરાની બહોત જરૂરી હૈ દૂસરા ખરપતવાર કા નિયંત્રણ ભી જરૂરી હૈ
0: બિલકુલ
1: ક્યોંકિ જૈસે હમ બાત કરતે હૈ કી પૌધો કી નિયમિત નિગરાની તો ઇસમે ક્યા હોતા હૈ કી આપકો અપને ખેત કી સ્થિતિ આપકો પતા લગેગી કી વહાં દિક્કતે ક્યા અગર એસા તો નહીં હૈ કે કઈ પત્તિયાં જો હૈ પીલી પડ રહી હૈ યા ભૂરે ધબ્બે હો ગયે તના હૈ વો કાલા તો નહીં પડ રહા હૈ પૌધે અચાનક હૈ વો મુડ તો નહીં રહી હૈ યા કીટ હૈ વો કિતને પ્રકાર કે હૈ જો વહાં પે દિખાઈ દે રહે હૈ
0: બિલકુલ
1: તો ઇસ તરહ સે આપ અગર અવલોકન કરતે હૈ ખેત કા તો એ સારી ચીજે આપકે સામને આતી હૈ
0: જી જી
1: ઓર સામને આતી હૈ તો દૂસરા કામ હોતા હૈ કે હમ ઉનકા જો ઉચિત જો વ્યવસ્થા કરે તાકી ઉસકો નુકસાન ના પહોંચે ઇસી તરહ ખરપતવાર કી હમ બાત કરતે હૈ તો ખરપતવાર ક્યા હોતે હૈ કે હમારી જો મિટ્ટી હોતી હૈ ઉસકા જો પોષણ હોતા હૈ ઉસકો અધિક શોષિત કરતે હૈ વો ઓર જો હમારી ખેતીબાડી કા જો ગ્રોથ હોતા હૈ जैसे बढ़वार जिसको हम बोलते हैं वो कम हो जाती है, क्योंकि वो उसके साथ कंपटीशन करने लगते हैं, प्रतिस्पर्धा हो जाती है खरपतवार और फसल की, तो वहाँ पे नुकसान होने के ज्यादा चांस रहते हैं।
0: बिल्कुल।
1: और पौधों का ग्रोथ और पौधे जो पतले आपके रह जाएंगे, उस तरह से उनकी जो स्वास्थ्य और हेल्थ है पौधों की बराबर नहीं होगी।
0: जी हाँ,
1: तो इसलिए हम निराई गुड़ाई की जो बात करते हैं वो 20-25 दिन में आप कर ले, ताकि आपके पौधे अच्छे से बढ़े और पैदावार भी आपकी अच्छी होगी।
0: बिल्कुल।
1: इसके साथ ही अगर दूसरी अगर निराई गुड़ाई करनी है तो वो आप 40 से 45 दिन में करें, ताकि 20 दिन का गैप मिल जाए, जो भी खरपतवार आएंगे वो आप अच्छे से उनको निकाल दें। तो इस तरह से आपकी जो फसल है वो बहुत अच्छे से ग्रोथ करेगी और आपकी पैदावार है वो भी अच्छी होगी।
0: बिल्कुल सर, आपने सही कहा। तो जैसा कि आपने हमें बहुत ही महत्वपूर्ण बात से अवगत करवाया है, यही अब मैं जानना चाहूंगी कि जैविक तरीके से हमें हमारी फसलों को कैसे पोषण देना है, और साथ ही इस समय हम देखते हैं कि कीट और रोग बहुत ज्यादा फैलते हैं, तो इनका निवारण उन्हें कैसे करने की जरूरत है?
1: देखिए, ये जो चीजें हैं ये स्वाभाविक रूप से इस मौसम में हमारे होती है, और इनका जो है हमारे परंपरागत उपाय है वो हमें अपनाना होगा।
0: बिल्कुल।
1: अगर हम पोषक तत्वों की बात करते हैं, पोषण की बात करते हैं, तो जैसे हम लोग कई बरसों से हमारे पूर्वज भी जो गोबर खाद का उपयोग करते आए हैं, इसके साथ में कंपोस्ट है या बर्मी कंपोस्ट है, वो आप जो है उसका उपयोग करें, ताकि पौधे हैं अच्छे से उनको पोषण मिल सके।
0: बिल्कुल।
1: इसके साथ ही जीव अमृत की हम बात करते हैं, तो जीव अमृत का घोल है वो भी आप छिड़के, ताकि पौधों का ग्रोथ है वो काफी अच्छा रहेगा आपका। दूसरा कि जैसे हम वर्षा अगर रुक जाती है 2-3 दिन, आपको अच्छे से धूप लग जाए, तो उसमें जो है आप जो खाद है वो अच्छे से छिड़क सकते हो, ताकि वो धीरे धीरे जो मिट्टी में मिलके और पौधों को अच्छा पोषण देगा।
0: जी जी।
1: तो इस तरह हम जो है अपना पोषक तत्व खेत में डाल सकते हैं, इससे एक तो मिट्टी की उर्वरकता है वो बढ़ती है, पौधों का ग्रोथ अच्छा होगा, प्रतिरोधक क्षमता बढ़ेगी, वो लंबे समय तक उत्पादन स्थिर रहता है, तो ये हमें करना पड़ेगा।
0: बिल्कुल।
1: इसके साथ में हम देखते हैं, जैसे बोला आपने कि कीट प्रबंधन भी

ભાઈન બનો અણસ્કી થાતે અમે કાર્યક્રમ ખેતીવાડી થી પડ સુટ આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારા અણા પતા મતે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈ બોનું ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ડેમ માટે એક ના વિષય ની હાથી તારુદી. રામ રામ રામ રામ.

0: दोस्तों, अगर चाहो तेज दिमाग और स्वस्थ जीवन तो आयरन युक्त तत्वों से भरपूर करें भोजन। खून में आयरन तत्वों की कमी होने पर एनीमिया रोग हो सकता है, जल्दी थकान होना, शारीरिक कमजोरी, याददाश्त में कमी, सांस फूलना, ये सभी एनीमिया के ही लक्षण हैं। लक्षण महसूस होने पर साथियों, अपने नजदीकी राजकीय स्वास्थ्य केंद्र में एनीमिया की निःशुल्क जांच जरूर करवाएं। हीमोग्लोबिन का स्तर 7 से कम होना अति गंभीर स्थिति को दर्शाता है। ऐसी स्थिति में चिकित्सक को जरूर दिखाएं और उचित उपचार लें। वागर रेडियो एवं वागधारा संस्था द्वारा जनहित में प्रसारित।
1: આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ હ ઈ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવન દાન આલંગા
2: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો હવે
1: આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
0: હમરો હમરો હમરો, ગરીબોને પૂછે હે જમીનમાંથી નામ હેરતે આવે, કાગજ કેને કરને બનાવવો પડે, સરકારી વિભાગ મે જા યા પછી ગામ ને સ્વાદ થઈ જાય.
3: તો હમરો બોનો અહી સબ સમસ્યા નો સમાધાન આપે કને છે. ગ્રામ સભા તકી વાત શરૂ થાય હે, પટવારી સચિવ ને પંચાયત આયત કી હર પ્રક્રિયા જુડે હે. એકલેસ ને હમરો ને હાથે મળી ને જાવું હે. ફાર્મ ભરો, જાણકારી લો, જમીન માતે નામ લગાડવું કાટો નથી. જૈવરે અધિકાર હમરો અપનાવી, જાણકારી સબનો હાથ ને અધિકાર, આસ હે સમાધાન ની રાહ.
0: હવે ભાઈઓ ને બહેનો, હક જાણો, હક માંગો, જમીન ના કાગજ માતે આપણું નામ લગાડો.
2: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.